0: મેલ આવી ગઈ. મુલિયાનો કલે ધનો ઉમરાબાદ. કેસર મોબાઈલ ઝોન મંગલ મેલ આવી છે. દુકાન કેમિશમાં પ્રોડક્ટ ખરસોમ, કોર કેમિશમાં પ્રોડક્ટ ખરસોમ. ખજી સાજિદ અલમ અલી અદમ ઝૈના, સાજિદ અલી અદમ ઝૈના. દુઆ સલામ અલી વાલિકુમ સલામ. અલીના ખટક ફ્રોમ કરક આવી છે. ઇકરા હમરા સર મલગરી દા ભાઈ સિંગ શું કરે દે ખાઈમાં. સલામ અલીકુમ ઇકરામભાઈ. દ ઇશ્મા ડેલી ફેસ વોશ પર 200 રૂપિયા મેં લાવી ગઈ. વિટામિન ઈ બીડ્સ દાના દા વર્કી. ડેર ખુલે ફેસ વોશ દે ઇકરામભાઈ. દ ઇશ્મા કમ કમ પ્રોડક્ટ બદરતા તારીફ કોમાં. હિંસા સોહા એન્ડ ઝોહા દ ફઝલેબાદ ના દા મેસેજ રહી ગઈ. વોઈ છે આલ પ્રોડક્ટ વન્ડરફુલ દી એન્ડ સક્સેસફુલ દી. ઓર ઇશ્મા તમામ પ્રોડક્ટ સો નાઇસ દી, બટ માય ફેવરેટ પ્રોડક્ટ છે કમને નો આગા ઇશ્મા ડેલી ફેસ વોશ દે, ઇશ્મા ઓનિયન ફેસ વોશ દે, ઓર ઇકરામભાઈ ઇશ્મા હર્બલ આઇલ દી, ઓર ઇશ્મા હર્બલ સ્પ્રે. સો નાઇસ રિઝલ્ટ. ફઝલેબાદ કે સુકુમ જમુંગ આવાઝ ઉરી કેના મેરાજ ઉસ્તાદ સર. ઇશ્મા તમામ પ્રોડક્ટ લાવી ગયો. ઇશ્મા હર્બલાઇલ ડબે મોર સર જમા કવઈ. મેરાજ ઉસ્તાદ પર મરદાન કે રાજી હો. મરદાન કોરાન દાઝી બાપા 25 તારીખ બાંધી. ઇનશાલ્લાહ બ્યા બાપા તલેગી છે કમ ખુશકિસ્મત અબ ઉમરા રાખી. ઈમાન ડેરા મનાના દુઆ સલામ દેરા લેગલે દે. ટાઈમ રા સર ખતમ શો સે દરા સામ ડેરા ઝિયાત મનાના સના ખટક તમ ખુશાલ હો સે. શાન કોસ્મેટિક સ્ટોર વાલા પલવશા સિતારા દ બનુના લો યખ સશે. ઇનશાલ્લાહ કે જુન દો જિંદગી વા માઝીગર બ મેલાવી ગુદરો ન સલોર પોરે તરાગા વખત પોરે દલવી. અલ્લાહ પામાન. ઇશ્મા કોસ્મેટિક જિંદાબાદ ઓર પાકિસ્તાન પાઇંદાબાદ. દિલવી અલ્લાહ પામા.
1: It's 11 o'clock. Hourly time check is brought to you by Radio Aman. Jwan Rang Aman.
2: Your music, your request.
3: This is Radio Station. Radio Aman.
4: Radio Aman.
5: زما د مخنه د دانی د غنا تر سری او د مخ توروالی بالکل ختم شوی دی.
6: وی الله دمر زر سنگا.
5: اسما صفات بیوٹی کریم یو هربل او مایری پروڈکٹ دی چې 5 دن استعمال ولو سرا زما د مخنه ټوله مسئله ختم شوی.
6: واه بیا هو زهم غانم چې زما مخ تا پشان خیسته شي. کولا اوس دارا ته وایا چې صفات بیوٹی کریم به موږ ته چیرته ملويږي.
5: صفات بیوٹی کریم بس تاسو ته هر کاسمیټکس جنرل سٹور کی آسانی سرا ملوی.